0: શરબત લઈ જેન તો પછી રસ્તા
1: મેં
0: હુણો દો કે લીના આજે આઈની
2: કયો કે અંબાન પુદીનો શરબત લઈ તું કોની જન મેં કે ભાઈ લીના ને કેવડો જન મેં હિલો પાડી
0: જણે કી સમાન
1: લાવ્યો ગીત હુણાયો ની
0: લાડુ લઈ હું પણ થોડા લઈ કાકુ
1: પોદીના લીંબુ
0: આમલી કો લઈ ની
1: હા ગરમી ઘડી પડે એમ લીના બાઈ હતી આજ આંબા
3: ઇલાજ
1: કરવાનો ઇલાજ તો બીજો પડો ઓડો
3: ગરમી
1: કામ દે તો લો ઠા પડી થાને
0: હમે લગાલો એક નીમડો આવન વાળા ટાબર થોરા બેઠી
1: હમ પાવડીએ ચડના હે કે હે ઘરી કે ગંગ બતાવણી બીજો ન હોજો માથ પંખો ચાલુ કર રામ રામ લો
0: હેલો
1: ઓમભાઈ ગયા પર એ કોણ હે
3: કોણ હે કવિતાભાઈ સન ઘણા ઘણા રામ રામ ને ક્ષમા કરીને ભગે
1: લાગના લાગો ભાઈ જે ઉતારો અમે
0: બિલકુલ ઠીક રામ રામ
3: રામ રામ કવિતાભાઈ સા કાકુ ની ઘણા ઘણા રામ રામ
1: છે કોણ નરસિંહભાઈ આંબા ખાઓ હે જો કોણ ખાઓ બતાવો
0: શરબત પી
3: ગરમી તો બહુ જોરદાર પડ રહી હે સા
0: ચૂકો
3: સુકો તો મતલબ કોઈ આજ મતલબ કોઈ ભૂલ જાય અને કે કોઈ સુક ગયો છે કોઈ ઓર એ કોઈ પછી રૂકો
0: હા
3: રૂકણો યાની રૂકો
0: ના
1: તો ડુકો
0: ઇન્તિયામ દેવન ગયા કદી જણે રૂકા કોબણા લેગા કદી

0: ਬਾਈ ਇਤਾ ਸੰਦੇਸ਼ਾ ਹੋਣਾ ਆ ਅੰਦਾਰੂ ਉਹ ਗੀਤੜ ਹੋਣਾ ਆ ਮਾਰ ਬਾਈ ਏ ਮੈਂ ਤਾਂ ਕੁੰਮੰਦੜੋ ਕੋਲਾ ਗੇ ਨੇ ਮਾਰ ਟਿਕਸ ਕਰੋ
1: ਕੀ ਥੋੜ ਜਾ
0: ਹੂੰਗ ਬਗਰੀ ਨਗਰ ਕਮ ਹੈ ਉੱਠ ਜਾਣੋ
1: ਗਿਰਨਾਰ
0: ਗਿਰ ਨਗਰ ਕੋ ਨਹੀਂ ਉੱਠ ਗਿਰ ਨਗਰ ਉਤਰਾ ਤੇ ਮੈਂ ਨਹੀਂ ਉੱਠ ਭਾਗਰਾ ਮਗਟੀ
1: ਗਿਰੀ ਨਗਰ
0: ਹਾਂ ਗਿਰ ਨਗਰ ਕੋ ਨਹੀਂ ધરતી કોઈ કટે ક્યાં હૈ ઉત્તરાધે ભાગરા મેં બરપુરા કહે ભાકર ઘણા હૈ ભાઈ એડા કહે બરપુરા ઢળે ઢળા પડ્યા
1: નવમ્બર દિસંબર મે બરફ પડે ડળા ડળા ઉટ પર જા દૂજ નહી પડી જણ
0: કાં દૂજ નહી પડી
1: તો
0: અટુ તપી ઓડ જા દો તીન દિન તો હે જકો કહે નહી કા પ્રભુ બરોબર ઉજી પર દૂજ નહી છૂટી તો ભાઈ તપ તપ લે વા ઓર કો
1: હો
0: રહી હૈ ઉઠી તો આપ લે કોણ ઉઠ ગણી હૈ ક્યા હૈ ભાઈ મેં તો કહે કે ઓડા મત નહીં જાણો તો દેખ લે કે કોણ થે ભાઈ માર માત રીપી ખર્ચ કો કરો નહીં મન

0: માર્ગર પાયા પડ્યા, હું તાન પાયા દે દઉં.
1: ઇતા રૂપિયા ખર્ચ કરને તો થોરે તો સામાન લઈ.
0: અરે લઈ તો મેં
1: ઓફર લઈ તો કઈ વ્યો.
0: હું એકલો ખાઉં કોમ વાત કર માર. હું તો એક વાત કું ભાઈ મંદરી વાત કાડી
2: ને પછી ઉઠે તો કાકુ મેં તો રૂપિયા ઘણા ખર્ચ કર દે. હું ઠેકર આવ તો સહી માર કનું રૂપિયા.
0: અરે હું મારે દે કે ભાઈ
2: પડી તો એક રૂપિયો ખર્ચ કરન દો કોની.
0: અરે અમે ઇતા દિન હું થોડો ગુંજો મુંજો રહેતો. અમે કોની અમે મને કોઈ મિલિયા જ બે કહેતા કે કે તો ખર્ચ કર દો ની હજ પર છોડ જાઓ. રૂપિયા ખર્ચ કરના મારે ભેડા કર નહી ભેડા કર્યું હે બાર કાઢું. બસ
2: ઠીક ઠીક ઉઠે
1: હવાઈ જહાજ મેં લઈ જાઉં મને.
3: મહેબુભાઈ
0: હાલજી અમારે
3: જોડે પીલાવો ફોજીના પાણી પીલાવો આંબા જઈ મારા પૈસા રહે. ખરબુજા ખરબુજા મત ભૂલો ખરબુજા
1: આંબા ખવાયા પહેલી થોડા ઠંડા પાણી માં ભીજો દે.
3: હું તાજી કેટલી કરો આંબા ની તાજી ગરમ હોય
1: ના ઉપર હવે રૂતરો રૂતરો ફળ એથી ખવાનું તો પડી જ ને. કાકુ ને તો ભાવે ગણા મેં તો દેખો કીતા લાયું.
0: હિંમત ખાવો બધું ભાત કરો હે કટ ભાત કરો પાછી
2: ભાઈ
0: ખાવ. રોમ રોમ
3: રોમ રોમ
0: કોણ બોલો? મારે કોઈ મુકાન જીવ તર ખર્ચ તો કરનો કોઈ નહીં ખર્ચો કરનો છું કર દે
2: થોડો ધન તો મારો કોઈ મન.
0: હા બસ હવે એડ કોઈ થતું બધું એવું નાળા મળે ને તો મારજી હોરો લફરી ને હું પૂછ્યો ડફરી
2: અટીઉટી વાતો કરે જકો લપરી અને અણુ તો ફાલતુ અટીઉટી ડોલતો ફરે જકો ડપરી.
0: ઓકે ચાલે બૌડીએ ઝટકા ભાઈ બીજે બૌડીએ
3: કરો કોશિશ.
2: કદે ઘી ઘણા ને કદે મુઠ્ઠી ચીણા
3: પરિવર્તન
0: હે સમય પરિવર્તન મિનક મિનક સબ કરે મિનક બચિયાન કોઈ જે મિનક મિનક હોતા મિનક પડો હોતો વાત કી બીજી હોતી.
1: મોર તો કઈ કાકુ થે રૂપિયા દો તો ઘી ઘણો ને થે હાથ ખોંચ લો તો મુઠ્ઠી ચણા.
0: હકરી

0: ରାମ ରାମ କରିଯା
1: ନା ନା
0: ମୁଁ କରନୁ କ ଜାଣିନି କଣ
1: ଆରେ ଇଏ ନେଇ କାକୁ ଇଏ ନେଇ ए देखो ए गेरी गुड बातों थे करो थरकनु ही कुड़ी मार
0: ओ ठीक भाई ये राम राम मान जो मैं हमें थारा मतीरा ने थारे राखो हूं मारे हम कौन हूं
2: मारे मार रखो टेस्ट की रोको बारे हो
0: मैं मार कौन भाई बैठे कौन
1: क्यों
0: थारा भेज पे ले लो मार कौन हम डबू नहीं मैं
1: क्यों
0: नहीं मैं मार कौन भाई
2: રોટી
1: ટુકડા જડા હું માર કાકુન મેલું કે ઓડા કાકુ મન પાછા મેલના જોઈએ
0: વાહ ભાઈ કે કોને આજ આજ હું પાછો આમ વાહ ઠીક ભાઈ રામ રામ રામ રામ
1: રામ
3: તો સા ઓહો કાર્યક્રમ તેમને નમસ્કાર.